પ્રસન્ન રેઇનબો છે વિત્રાવણી તુમી આયકત આ દનપારચ્યા સભેત લ્યો હ્યો તર એક વાર કર્યા હોય એક વર જાઉન 10 મિનટા જાલ્યાત પોરતું એકદા તુમકા સગળ્યાંક માયમોગાચો યોકાર કાતારાંચે કર્યા હોઈત સુરવેક સોનિયા શિરસાટ ગાયતા માણો દુલપદા આણી દેખ